મારો જીવેરો જીગર બનાવી લેતી મારે સાવળે હારી ને મનાવી લેતી મારે સાવળે હારી ને મનાવી સાવળે હારી ને

0: કૃષ્ણ ભગવાન રથ છે પણ નામ લે છે સાત સાત કાઢે ભૂલભાલ કરે છે જના કઈ કરે
1: નામ લેતો હતો કૃષ્ણ
0: બાપ જશો પૂજા કરતો હતો ની બેટી લાગી પૂજા બેટી લાગી
1: પૂજા
0: નાનકી છોરી મોટી વેગી લોક કઈ કેલા અરે અરે આજકાલ છોરી વાત તારખ લાગો પછી કું કઈ કરું ધન્ય.